0: ఏనేక్
1: రేడియో స్టేషన్ 90.8 FM టాంట్యా భీల్ రోజ 6 થી 8 વાગે આપણી સમસ્યા અને